0: 93.8 FM આપણો રેડિયો આપણી વાતે.
1: કિસાન ભાઈઓ, તે હમણે આપુએ હમળ્યું એક આપણી હી સંસ્કૃતિનું એક સુંદર સિયું એક ગીત, અને હાવ આપો આપણી એની ચર્ચાને, ખેતીવાડીની ચર્ચાને અમુ આપો એના ગાડી પડાવીએ અને વાતે કરીએ હાવ આપો કે કિકમ આપણી જો આજીવિકાના હજુ સાધન હે તેને આપો હજુ કિકમ બઢાવી શકીએ, યા ફેર આપો આપણા કૃષિ વિજ્ઞાનનો સાથ લઈને યા ફેર બાકી કિસાનો

0: તો
1: દેખો આપણી જગામાં હમણાં આપણે કઈ જગા તો ભૂરી જગા ભી હે અને કાળી જગા ભી હે.
0: હા
1: તો જો વાઠોડી જમીન હે જો આપણે કન તો વાઠોડી જમીન માં મુફળા પાકી શકે. અને એના અલાવા જૈસે કે અગર મુફળા પકડી શકે અડદ પકડી શકી સોયાબીન ભી પકડી શકી
0: બિલકુલ.
1: અને ફેર એના અલાવા જૈસે કાળી જમીન હે તો કપા પકડી શકી અને ફેર એના બાદ હે તો ઘઉં પકડી શકી સણા પકડી શકી.
0: બિલકુલ બિલકુલ. તે યા આગો આપું દેખે યા સણા હે ઘઉં હે યુ હંગળું બીજ આપું મતલબ કેતરું પડી જાય
1: જૈસે એ જમીન ઉપર નિર્ભર કરે છે.
0: અચ્છા
1: હા જેવી રીતની જો જમીન હોય અને જેટલી જમીન હોય એવી રીતે યુ આપું ઓરી શકી.
0: અચ્છા તે મતલબ તાર તાર હું કેવું મતલબ બીજ કાંતું લાવું જોવે આપું
1: એમ તો બીજ તો જૈસે કે ફિલહાલ આપણું અગર આપણા ઘેર મેલેલું હોય તો આપણા ઘેરનું બીજ આપણું વાવી શકીએ ઓરી શકીએ. બાકી આપણી કઈ નહીં હોય તો આપણને ફેર મૂળ લેવું પડે.
0: મૂળ લેવું પડે તે કે મતલબ કદી કદી મનકું વાત કરે કે આપણું ગૈસા જેવું પકડ્યું ફેર ત્યુંનું ત્યુ બી આપણું લગાડી થોડીક તેની ઉપજ થોડી કમ થઈ જાય એમ કરીને વાત કરે.
1: હા એ વાત તો બરોબર છે કેમ કે તેનું જો ઉપજ કમ થઈ જાય કેમ કે જે એના મનકાકન જો બીજ હે તો એના માહિતી જશે 100% મોટું બીજ જો નહીં રહી શકે એના કન મિક્સ બીજ રે કંઈક નાનું બીજ રે કંઈક મોટું બીજ રે. તો નાના બીજનો તેનો જો પોદો હળકો રે તો હળકા પોદાના કારણે તેનો જો કમ પાક મળે ઉપજાવ કમ મળે.
0: અચ્છા અચ્છા અચ્છા અચ્છા. તો આપણું ગવર્મેન્ટ આપણ કેવીકી હે તો કેવીકી થી ભી આપણ વરે સાલ કૈથા કૈથા ધાન આલે હે તો તમારે શું કેવું છે અગર તાંતી મળે તીના ધાન ને આપણે લેવું જોવે કે નહીં લેવું જોવે યા તમને મળે કે નહીં મળે તીનું ધાન.
1: દેખો આજ તક અમારા એરિયામાં જે ગ્રામીણ ક્ષેત્ર હે ગામડામાં છે ગામડામાં એ સારી જાણકારી નહીં મળવા કરે. અને એક ફેર બીજી વાત છે કે જેમ જાણકારી મળે તો ઘણા ખરા લોકો જેવી રીતે પેલો કે દૂધ પી ધોળું ઘોળમો ધોળું તે હું છે કે જો દૂધ નો ગરમ હતું ને દૂધ પીધું ને ત્યાં સ્વરૂપ પડે મેર્યો તો પછી ત્યાં પેલા ઘોળમાં પણ ફૂકી ફૂકીને પીએ એવી રીતે ઘણા લોકો જો વાત કરે તો તેની વાતને કારણે લોકો હારી રીતે વાત પર ધ્યાન નહીં દે. તો એ જો સરકારી જો લાભ હે અને સરકારી જો મળે બીજ એના બારામાં લોકોને જાણકારી નહીં મળે એટલે લોકો તેને જાણકારી લેવા હારે તૈયાર નહીં થાય અને તેના લોકોને એ વસ્તુ નહીં મળવા શકે.
0: બિલકુલ બિલકુલ. તે મતલબ તું એમ કહેવા માંગી રહ્યો કે એક વારી હું છે આપણું પેલખા આપણું બરહો કરીને લઈ લઈએ અને કદી કદી ફેર બીજ અસલ બી નહીં નીકળે યા ફેર મતલબ આલું આલું એમ કરીને કદી આપણને મળે હું તો નહીં બીજ હે ને.
1: હા વાત એ થાય.
0: હા તો આપણને એમ લાગે કે યાર તાનું ફેર પાક્યું પાક્યું નહીં પાક્યું એમ કરીને આપું ફેર નહીં યાર કહેતું મળી મળ્યું નહીં થયું થઈ કે
1: નહીં
0: એમ કરીને આપું તેની પર એક વિશ્વાસ નહીં કરી પાવી
1: હે ને
0: ભરોસો નહીં કરી શકી. ઠીક અસલ વાત કીધી તમે કિસાન ભાઈઓ તે આપણું વાતે કરતેલા હમણે આપણ બીજના બારામાં ખેતરમાં કઈનું બીજ કહા તું બીજ લાવી લગાડવાનું તો એની ચર્ચાને આપું હમણે આગાડી બળાવું તેનથી પેલખી આપું હમણી એક સુંદર શું પ્યારું શું આપણ ભીલી ગીતને. નમસ્કાર દોસ્તો આપ સુન રહે હૈ રેડિયો ટાંટિયા ભીલ 90.8 FM મેં આપકા દોસ્ત આરજે અવિનાશ. આઈએ જાનતે હૈ ઝાબા કે મોસમ કા હાલ. ઝાબા કા અધિકતમ તાપમાન 35.2 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન 25.1 ડિગ્રી સેલ્સિયસ વર્ષા 12.2 મિલીમીટર ઓર અબ તક કી વર્ષા 15.9 મિલીમીટર નાપી ગઈ હૈ.

0: આપું એ સાંભળ્યું, એક સુંદર શું ભીલી ગીત ને, અને હાવ આપું આગાડી ચર્ચા કરીએ કે કિકમ આપું આપણી આજીવિકાને હજુ અસલ બનાવી શકીએ. ગરમીમાં હું ફસલ આપું કરી શકી, ફસલ નહીં કરી તે આપું વાડી, મતલબ આપું અધિકતા દેખી કે આ બજારમાં તે ઘણી સબ્જીઓ અલગ અલગ પ્રકારની સબ્જીઓ હે અને ઘણી મહેંગીઓ બી થઈ ગયો. હાલ કંઈની બી સબ્જી આપું લી લઈએ, 40 રૂપિયાથી કમ મળે નહીં હર સબ્જી, હે ને? તો આપું હું લાગે કે આપું આપણા આપણા આપણા ખેતરમાં હું હમણે કરી શકી.
1: દેખો હમણે ફિલહાલ યે હમણે તો પાણીના દન આવી ગયા છે, તો એના પાણીના દનોમાં અગર કઈનો ભાઈ અગર સબ્જી ભાજીનું કઈ કરવા ચાહે તો હમણે ટૂંકા ટગલા દન હે, તો કદાચ કોઈક હોમાંથી કઈનો કરી શકે, કેમ કે હગલા નહીં કરી શકે, કેમ હગલા કન પાણીની સુવિધા નહીં થઈ શકે. અને આપણે જયારે પાણીની સુવિધાના બારામાં વાત કરીએ તો ઘણા બધા નેતા આવ્યા છે ત્યાં કહે છે કે બોટના સમયમાં કે ભાઈ તમે મન બોટ આલ હોત હું તમને નર્મદા નદીનું પાણી તમારે ત્યાં પુગાડી, પણ તે પાણી તો ફેરવા હારું અને પકડવાનું ઘણી જ મોટી વાત, પણ પાણી પીવા તક નહીં મળી રહ્યું. તો આજની તારીખમાં હું છે ઘણા લોકો આગળ કરવાની ઉમેદમાં છે બચારા, પણ તેના કારણે પાણીની સુવિધા નહીં મળે એટલે ત્યાં લોકો નહીં કરી શકે. એનામાંથી હોમાંથી લગભગ 5% યા 10% હી આદમી કઈના જો પાણી હોય તે આદમી કરી શકે, તે હું કરી શકે
2: કઈ
1: ખેતીવાડી કરે. તેનામાંથી જેસે ગવાળફળા હે યા ફેર ભીંડા હે યા ફેર તોરૈયા હે યા કારેલા હે એવી કઈક સબ્જી ભાજી લગાડી શકે.
2: ગલકી હે,
0: હા ગલકા હે,
1: ગલકા હે, ટામેટા હે,
0: ટામેટા હે, બઢિયા. તે હમણે જેસે કે આ પાણી આવવા વાળો છે હે ને, આપણું સમય થઈ ગયો, આ આપણ પાણી આયામાં છે, થોડાક જૂટદન લે કાઢે ખરો. તે હમણે અધિકતર આપણું દેખી કે જો રોપ તૈયાર કરવાનો સમય હે ને, તો આપણું કહી શકીએ કે હમણે અગર રોપ તૈયાર કરવાનો જો સમય છે યો છે હે ને, કે અગર આપણું સહિત આપણ મરસનો રોપ તૈયાર કરી
2: શકીએ,
0: ફેર આપણ ટામેટાનો કરી શકીએ હે ને, તે જો બી ભાઈ આપણ વાડી કરતો હોય મતલબ મોટા મોટા સ્તર પર કરે તો તેની હારું યો અસલ લઈ ગયો એક અસલ સમય હે ને, કે આપણું એ આપણું કરી શકીએ. તો આ તમને શું લાગે મરસુંની ખેતી, મતલબ જેમ કે આપણું આખા ખેતરમાં મૂફળા કરીએ, આખા ખેતરમાં આપણું મક્કી કરી દઈએ, સોયાબીન કરી દઈએ અને અલગ અલગ આપણું ફસલ કરીએ, દેખ્યા જાય તો મારે સુધા એના પાણીની ફસલ છે હે ને, તો એની ફસલને આપણને આપણો આપણો આપણું ઘણા કમ છે એની ફસલને કરીએ, જબકિ આપણ વગર મરસની તો આપણા ખાવાનું બને નહીં હે ને. તે શું કહેવું છે તમારા મરસમાનભાઈ?
1: મરસની ખેતી તો આપણું કરી શકી, મરસની ખેતીમાં ઉપજા બી અસર છે અને મરસનો ફાયદો પણ છે, કેમ કે આપણે મરસ ઘણા મોંઘા પણ છે, તો મરસની ખેતી કરવી એક અસલ ચીજ છે. પણ ખાસ કરીને એ વાત છે કે મરસની ખેતીમાં આપણને કદાચ ઘાટો પણ થઈ જાય.
0: બિલકુલ.
1: તો તેમાં સરકાર અગર મરસની ખેતી આપણે કરીને સરકાર અગર આપણો ઘાટો થાય તો થોડો ઘણો આપણને પાસો એમાં કંઈક સરકાર આપણી મદદ કરે તો ફેર બીજી વખતમાં પણ આપણું મરસની ખેતી કરવામાં બી અસર રહે. પણ અમુક શું છે કે કંઈક કોડાઈ જાય, કંઈક મરસમાં એવો કંઈક કીટાણુ લાગી જાય, મરસમાં કંઈક એવી આવી જાય તકલીફ, તો ફેર મરસ નહીં લાગે ત્યારે ઘણા ખરાને મરસ વેચવાની જગ્યા પર મરસ ખાવા તો ખુદા નહીં મળે.
0: બિલકુલ કુમાનભાઈ, તે ખરી વાત કહેતી કે મરસ આપણ શું છે કે એની વાતને મતલબ આપણું કરતી ઘણા લઈએ, પણ આપણ ફેર તેમાં શું બીમારીઓ આવે તેની વખતે અગર અગર પૂરી ફસલ ખરાબ થઈ ગઈ તો ફેર આપણું લેવાનું દેવું પડી જાય હે ને,
1: લેવાનું દેવું પડે.
0: હા, તો કંઈ ને કંઈ આપણું એમ દેખી કે આપણમાં એ વાતની થોડીક આપણ અવેરનેસની કમી છે હે ને, જો ચીજે મતલબ હમ બતાડવી જોઈએ, થોડીક જાણકારી કી કમી હે, જાણકારી કા અભાવ હે હમે.
3: નમસ્કાર દોસ્તો, આપ સુન રહે હૈ રેડિયો ટાંટ્યાબીલ 90.8 FM, મેં આપકા દોસ્ત આરજે અવિનાશ. આઈએ જાનતે હૈ ઝાબા કે મોસમ કા હાલ. ઝાબા કા અધિકતમ તાપમાન 35.2 ડિગ્રી સેલ્સિયસ, ન્યૂનતમ તાપમાન 25.1 ડિગ્રી સેલ્સિયસ, વર્ષા 12.2 મિલીમીટર ઓર અબ તક કી વર્ષા 15.9 મિલીમીટર નાપી ગઈ હૈ.
0: સલિયા ભાઈ, તમારે શું કહેવું અગર આપું મરસુની ખેતી કરવા માંગી તે કિકમ તારે અગર તારો હમણે તક તારો શું અનુભવ છે તારો, કે તે અગર કદી કરી હોય યા તને શું લાગે કે મરસુની ખેતી તાજી હે યા ફેર આપું હમણે જે કરી રહ્યા યે તાજી છે?
2: નહીં, મરસુની ખેતી બી બઢિયા હૈ, હું હે તિનમાં આપું કરી દઈએ, તો સમય સમય પર આપું દવા હે કંઈ બી ધ્યાન રાખીને કરવું પડે તો મરસુમાં ફાયદો બી હે. ઓર અહીં વહી સાઈડ આપણને પહેલે કંઈક દેખ લેતો અરે મરસ ખરાબ થાય કે કંઈ નહીં કરીએ તો ફસલ નહીં ગયો આદમી, इतने मैं कोई सोट मरसून ने खेती करी नहीं।
0: अच्छा,
2: थोड़ी बहुत खावा पूर्ति कर ली
0: कर ली। ठीक, अगर अगर आप केवी की नहीं मदद ली ना, अगर केवी के वाला अगर आप के हमू तमुन मतलब समय समय पर बताड़ हूँ ने ये अपन मतलब मरस नु खेतर करवा हरु अगर तमुन प्रोत्साहन करे ते तमु इन करवा मांगो कि नहीं करवा मांगो।
2: गड़े अपन कोई भाई जानकारी कदी आले तो करी भी सकिए।
0: बिल्कुल,
2: मेहनत करी सकी आप।
0: बिल्कुल बिल्कुल, है ना। मतलब देखी आपू कि आपकी कन हमने जानकारी ना थोड़ा अभाव है इनी वजह थी आपू इनमा घना कम है हमने अपना आपू देखी तो आपू खाली वाड़ी करी है आपू थोड़ी सी के घेर खाए इतना
2: खावा पूर्ति
0: है ना घेर खावा पूर्ता आपू हमने करी है। अधिकतर तो आपू सोयाबीन मा लागेला है अपन मक्की है सोयाबीन है अपन जुवार है ना तो अपन पारंपरिक धान अजू तक साली रू है साली रू से पर हाँ अपना कोदरा ने याद खोवाई गया क्या
2: बद्दू खोवाई गया।
0: हाँ कोदरा खोवाई गया राड़ो खोवाई गयो
2: तीन है लोक
0: आउटो
2: हमने ना स्वरा ओळखे ही नहीं
0: ओळखे
2: भी है तो अगाड़ी डोकरा हूँ बोलता है हामली करी
0: हामली। हाँ
2: फिर बादली
0: बादली
2: एक हूँ बोलता कुरी
0: कुरी
2: દેખે
0: જાય આપણે કોદરા તો વરું ઉદા મેલી દો કદી હળેલી ગળે નહી ત્યાં
2: કઈ નહી થાય દડી ધાન જો કોદરા ખાલી ઉઠાણ ડગરું બી બેઠું થાય એટલી તાકાત કોદરા માં હતી।
0: હા એટલી તાકાત કોદરા માં હતી ખરી।
3: नमस्कार दोस्तों, आप सुन रहे हैं रेडियो टांट्याबी 90.8 एफएम। मैं आपका दोस्त आरजे अविनाश। आइए जानते हैं झाबा के मौसम का हाल। झाबा का अधिकतम तापमान 35.2 डिग्री सेल्सियस, न्यूनतम तापमान 25.1 डिग्री सेल्सियस, वर्षा 12.2 मिलीमीटर और अब तक की वर्षा 15.9 मिलीमीटर नापी गई है।
2: કોદરાની રાબડી એવી લાગે કે આલે ની એવી લાગે
0: એક બાવટાની એક ની કોદરાની એ આપણ અગર આપણે દેખી ને મોટા મોટા મોલું માં તાર કે એ અસલ વેસે રહી 150 150 રૂપિયા કિલો તક હું ખુદે દેખી ને આવ્યો તાર કી તે બઢિયા વેસા પણ આપું એ ધાન જૂનું ધાન આપણું થોડા ખોઈ નાખ્યો
2: ખોઈ નાખ્યો
0: હા તો એની પર ભી આપું મતલબ કરી શકી યુ ભી અસલ બઢિયા હૈ લેકિન ઇન નાનું રે ત્રે અવેરવામાં કાઢવામાં
2: હા થોડીક
0: દિક્કત પડે થોડી
2: ગાડી ડોકરા યુઝ કર્યું ને
0: હા યુઝ કર્યું યુ ખાધું
2: ગુજરો ગુજરો અધિક કર ગુજરાની ફસલ કરતા જાતા ગુજરો કેમ કે ધાન રહેતું ને પેલું ગુજરો વેગો પાકી જતો
0: ખરો
2: એની હારું ગુજરાનું કમાઈ કરતા ને કરતા ડોકરા
0: ગુજરો હે અને ફિર હમલી હે
2: હમલી હે
0: હમલી
3: आप सुन रहे हैं झाबुआ का पहला सामुदायिक रेडियो स्टेशन रेडियो टांटिया भील 90.8 एफएम। आपनू रेडियो आपड़ी बातें।
0: તે હા આપું ચર્ચા કરી કે કિકમ મતલબ કઈની ભી એક ખેતી આપું કરી તેની ખેતીમાં આપણને અસલ ફાયદો પડ્યો તે ખુમાન ભાઈ તમે બતાડવા ચાહો કે મતલબ કઈની ખેતી તમારે અસલ સક્સેસ રહી કે બઢિયા તરીકે થી તેની તમારા પાકમાં ભી આવી કમાઈ ભી અસલ થઈ તેની તેની કમાઈ થી
1: દેખો એ સાલની કમાઈ તો આપણે દેખી શકીએ કપા મસ્ત રહ્યો।
0: અચ્છા
1: હા કપા એવી રીતે મસ્ત રહ્યો કે કપામાં કોઈ પણ જાતનો રોગ નહીં પડ્યો અને કપામાં કોઈ પણ પ્રકારનો જેસે કે વધારે પરેશાની નહીં આવી તો કપા અસલ રહ્યો અને કપા પાક્યો બી ખરો અને કપા ઘણો મસ્ત રહ્યો અને કપાનો અસલ ભાવ બી અસલ હતો।
0: બિલકુલ, તે કપા મતલબ હું આપું દેખી તો એના સાલમાં કપા અસલ પાક્યો હે ને।
1: હા
0: બિલકુલ બિલકુલ, સલિયાભાઈ તમે હું કહેવા માંગો કે તમારી કઈની ફસલ મતલબ અસલ રહી?
2: મારે તો બસ એ કપા નહીં।
0: અચ્છા કપા, તમે ભી કપાસ કરેલો?
2: કપાસ કરેલો
0: તો એને મતલબ વરે સાલ કપા કરો છે યા ફેર
2: વરે સાલ કરતા ઉન સાલ કપાની ફસલ બઢિયા રહી?
0: બઢિયા રહી। અચ્છા
2: મતલબ હા ઠીક રહી ઓર ઇનમાં હું હે કે ભાવ ભી બઢિયા રહ્યો તેત્રે હમન કપા કમા ફસલ બઢિયા લાગી
0: બઢિયા કમાઈ માં ભી આવી હે ને તે હા આવતે સાલ હું કરવાની હોસી રહા હે
2: બસ આવતે સાલ તો સોયા બીજ કરીએ તો સોયા બીજ ના પૈસા તો દિવાળી થાય ને પૂરા થઈ જાય
0: થઈ જાય
2: કપાસ ના પૈસા મન મળે હે
0: મળે હે
2: એના લેન દેન થોડી બહોત થાય એટલે આપું કપા કરી દઈએ।
0: અચ્છા કિસાન ભાઈઓ આપું ચર્ચા કરી રહ્યા હે ખેતી ના બારામાં અને એની ચર્ચાને આપું જારી રાખું. અલગ અલગ હજુ નવી નવી વાતે આપણે કિસાન ભાઈઓથી આપું કરું, નવી નવી વાતે આપું કિસાન ભાઈઓથી જાણવી મળે, તો એની ચર્ચાને આપું આગળ તક બઢાવી. તીનથી અગાડી આપું લઈએ એક નાનોખો વિરામ અને સાંભળીએ આ હરકું એક આપણ સુંદર શું આપણ ભીલી ગીતને.

0: 102.8 FM, આપણો રેડિયો આપણી વાતે.
1: કિસાન ભાઈઓ, તે હમણે તમે સાંભળ્યું એક સુંદર શું ભીલી ગીત ને, આપણી ખેતીની ખેતીવાડીની ચર્ચા આગળ બઢાવતા જઈને, હા બાપુ, જાણીએ કે અલગ અલગ કિસાનો કિકમ તેના ખેતરમાં પિછલે વર્ષ કઈની કઈની ફસલ લગાડેલી આપણા તેના આપણા આપણા ખેતરોમાં, અને તેની ખેતરોમાંથી તેના હું એક નવી સીજ હિકવી મળી, અને હું તેની ફસલને કરવાથી એના કિકમ ફાયદો થયો, કિકમ નુકસાન થયો, અને એનાઈ કઈની કઈની દવા વાપરીયા આપણી ખેતીમાં, એનાઈ હું હું કર્યું એના બારામાં આપું ચર્ચા કરીએ. તો આઈએ શરૂ કરતે હૈ. તેરસિંહભાઈ, તમાર હું કેવું, મતલબ કઈની ખેતી તમાર ઠીક રહી? હા તેરસિંહભાઈ બોલો.
2: ખેતી બસ કફા મુફળી.
1: અચ્છા, કફા મુફળી. તમે બી કફા મુફલાસ કરેલા?
2: હા.
1: અચ્છા, તે મતલબ કપાસ સલ રહ્યો હેને?
2: હા, કપાસ સલ રહ્યો. અને સોયાબીન કરી, સોયાબીનમાં બી ઈલળ પડી જાય.
1: હા, સોયાબીનમાં બી ઈલળ પડે.
2: થુવર કરે, થુવરમાં બી ઈલળ પડી જાય.
1: હા, થુવરમાં બી ઝેરી ખાય હેને? દવા નાખ્યા વગર તો કામ નહીં ચાલે.
2: કામ નહીં ચાલે.
1: તે આપો, મતલબ બજારની વાળી દવા વાપરો છે કે આપણે ઘેર બનાવેલી જેવી?
2: નહીં, બજારથી લાવી. અમે
1: બજારથી લાવી. ઠીક ઠીક ઠીક. અજમેરજી, તમે કઈની ફસલ કરેલી, અને તમને કઈની ફસલમાં અસલ ફાયદો થયો, અને ઈ સાલ તમે હું કઈની ફસલ કરવાની હોશી રહે?
3: ઈ સાલ તમે કપા કરેલો.
1: કપા કરેલો
3: તો કપાનો ભાવ બી રહ્યો.
1: હા,
3: તો કાયદેસર એવો ભાવ રહેવો જોઈએ. ઓર ઠીક રહ્યો.
1: અચ્છા, કપા ઠીક રહ્યો, ને હા આવતે બી કપા કરવાનો વિચાર છે?
3: વિચાર છે, પણ હું વાલા કેવો ભાવ આવે,
1: કેવો ભાવ આવે. અજમેરજી, હું તને એમ પૂછવા માંગુ કે આપણા લોક લેખું દેખે છે ને કે આ હું મોવડી, મતલબ ડોળા કમ લાગ્યા છે, તે મુફળા કમ આવે, અને આપણે આમલા જરીક આમ હે ને, તે આપણે ગામમાં એક કઈનું કઈનું ઝાડ રહે, યા ફિર ઝાડું દેખીને કઈનો લેખા દેખે છે. હે, કેવી રીતે
3: નોકરા હે ત્યાં કરે છે?
1: હે, કરે. તે હું કીરા હે, હું હું ચર્ચામાં આવી રહ્યું કે આપણે હું પાકવાનું છે. હું
3: તર સાંભળ્યું નહીં છે.
1: કોઈ સાંભળ્યું? હાલ
3: નહીં સાંભળ્યું.
1: અચ્છા, આપણ સલિયાભાઈ, તે કઈ સાંભળવામાં આવી કે નહીં કઈની વાત, કે હું કઈનું ધાન પાકે, કઈનું લેખો દેખનારા હું કીરા હે?
4: દેખો, દેખવામાં આપણે એની લખી રાખ્યું લેખું.
1: હા,
4: નામનું પણ ડોકરા કે તેલા.
1: હે,
4: આંબલા અસર લાગે.
1: હા,
4: તો મક્કી બઢિયા પાકે.
1: અચ્છા.
4: હા, ઓર ઇને બાદ હું હે કે હું આંબલા નહીં લાગ્યા.
1: હે,
4: એવું હે તો હું મતલબ મકાન હું થાય, હું નહીં મક્કી કેમ નહીં પાકી શકે.
1: બિલકુલ બિલકુલ. અને આપણે મોવડીનું કઈ માલમ હે? મોવડીના યા ડોળા,
4: મોવડીનું કે ને, મોવડીને ડોકરા કહેતા, મોવડી અસલી ટોળા લાગે તો મુફળા બઢિયા લાગે. ઓર ટોળા કમ લાગે, મોવડી નહીં લાગે ને, મુફળા કમ પાકે, એમ ડોકરા કહેતા, તો ટોળા બી હું કમે લાગેલા.
1: હું કમે લાગ્યા છે. હા, આપું દેખો હું શું થાય, કેમ
4: હું થાય, તું પારક કર, હું આપું.
1: હા, કરી કરી રીતે.
5: દેખો, એ વાત બરોબર છે. આપણું હમણે સોરા યુવા હે.
1: હા,
5: આપણું ઈ સોરા તો સોરા વાળી વાતો રાખીએ. હમણે આજકાલ તે બધા મોબાઈલમાં દેખતા હોય.
1: બિલકુલ.
5: અને મોબાઈલમાં દેખીને જ તું કામ કરતા હોય. એટલે સોરા જો ડોકરાનો જો ઝાડખા એ વાત કરે, ઝાડખાને દેખીને એવું થાય, એવું થાય. ઘણા મેં પણ સાંભળ્યું હતું કે એક ડોકરો બા કહેતેલો કે.
6: નમસ્કાર દોસ્તો, આપ સુન રહે હૈ રેડિયો ટાંટા ભીલ 90.8 FM. મેં આપકા દોસ્ત આરજે અવિનાશ. આઈએ જાનતે હૈ ઝાબા કે મોસમ કા હાલ. ઝાબા કા અધિકતમ તાપમાન 35.2 ડિગ્રી સેલ્સિયસ, ન્યૂનતમ તાપમાન 25.1 ડિગ્રી સેલ્સિયસ, વર્ષા 12.2 મિલીમીટર, ઓર અબ તક કી વર્ષા 15.9 મિલીમીટર નાપી ગઈ હૈ.
5: કારણ કે જો હિમળો રે.
1: હા,
5: તો હિમળાના જો ડોડા લાગે,
1: ડોડા
5: લાગે ને ફેર ફટકી જાય, પેલા તેના માહિતી ઉડે કપાના રૂજેમાં. તે એતરે એના દેખીને ડોકરા કે કપાસ પર લાગે, પણ અમે એની વાત પર વધારે ગોર નહીં કર્યો. અને એતરે હોય શકે આવે ડોકરા કે ડોકરા ખરું બી કેતા હોય.
1: હા, એ આપણે આપણા ડોકરાની પણતા રેલી રે, કઈના કઈના ડોકરાની પણતા રેલી રે, તે એવી એવી વાતે કરે હે ને. જૈસે કે આપું બી કે વાદળા દેખીને બી આપું કે હેલા કોટ કાઢ્યા છે, આ પાણી પડી શકે હે ને. તો આપું આદિવાસી બી આપું આપણ પ્રકૃતિ થા અને જંગલ થા જોડેલા હે, તો એ વાતે બી આપું મતલબ જાણીએ. ઘણા ખરા જાણે બી ખરા. હા, કોઈ કોઈ બહુ સહી બતાતા હે, મતલબ સહી સહી વાતે બી કરે કે હા ખરી બી કરે કે જે કહેતી તે થાય બી ખરી હે ને.
6: કિસાન સાથીઓ, તો હમ ચર્ચા કર રહે થે कि किस तरीके से हमारे किसान भाई किस तरीके से बदलाव है, प्रकृति के बदलाव को देखते हुए वे अपने अनुमान लगाते हैं किस तरीके से बारिश होगी, किस तरीके से कौन सी फसल आएगी, इनके अपने अपने अपने पूर्वजों के द्वारा उनकी सुनी हुई बातें हैं, सो उन पर यकीन करते हुए ये लोग अपनी अपनी खेती पे ध्यान लगाते हैं, किस तरीके से खेती में इस बार कौन सी फसल अच्छी होगी या कौन सी। और इसके अलावा भी हम देखते हैं कि प्रकृति इस बार का मानसून के ऊपर बहुत ही प्रभाव पड़ता है, किस तरीके का मानसून रहेगा और जिस तरीके से मानसून होता है उसी तरीके से खेती में हर एक फसल मानसून के अनुकूल रहकर अपनी अपनी फसल का उत्पादन होता है। मौसम से जुड़ी हुई और भी जानकारियों को लेकर हम चर्चा करेंगे, उससे पहले आइए सुनते हैं एक सुंदर से भीली गीत को।

0: स्टेशन रेडियो टांटिया भील 90.8 FM आपरो रेडियो आपरी बातें।
1: किसान भाइयों ते हमने आपु ये हमलियो एक अपनी ही संस्कृति नो एक सुंदर सी एक गीत ने हाव आपु अपनी इन चर्चा ने खेती बाड़ी ने चर्चा ने हम आपु इन गाड़ी बढ़ावी અને વાતે કરીએ હાવ આપું કે કમ આપણી જો આજીવિકાના હજુ સાધન હે તેને આપું હજુ કે કમ હજુ કે કમ બઢાવી શકીએ યા ફિર આપું આપણા કૃષિ વિજ્ઞાનનો સાથ લઈને યા ફિર બાકી કિસાનોનો સાથ લઈને કે કમ આપું હજુ અસલ આપણી આજીવિકાને આપું થોડીક અસલ બનાવી શકીએ। રેડિયો ટેન્ટિયા ભીલ બી આપણી હરું પ્રોગ્રામ કર્યા કરે હે ખેતીવાડીના પ્રોગ્રામ પર તે હમણે આપ તમો અમારી હાથે જોડાયેલા હે તો ચાલો એની ચર્ચાને આપું અગાડી બઢાવીએ। ખુમાનજી આપ કુછ બોલના ચાહેંગે? હા દેખો હમ કૃષિ મેં જો અપન જે બાતે કર રહે જો હમારી ચર્ચા ચલ રહી હે ઇસમેં હમ યે ચર્ચા કર રહે થે કે જો હમારી કૃષિ કે લિયે જો હમારે પાસ કોન કોન સી જમીન હે હે ના ઉપજાઉ જમીન હમારે પાસ કોન કોન સી હે કે હમ આપકો કી કમ કઈની કઈની જગા આપણે કન હે ને તો ઉસમેં ક્યા ક્યા મતલબ હું આપું પકડી શકી આપણી જગામાં હે ને તો
2: દેખો આપણી જગામાં હમણે આપણે કન જગા તો ભૂરી જગા ભી હે અને કાળી જગા ભી હે।
1: હા
2: તો જો વાઠોડી જમીન હે જો આપણે કન તો વાઠોડી જમીનમાં મૂફળા પાકી શકે અને એના અલાવા જેસે કે અગર મૂફળા પકડી શકે અડદ પકડી શકી સોયાબીન ભી પકડી શકી
1: બિલકુલ
2: અને ફેર એના અલાવા જેસે કાળી જમીન હે તો કપા પકડી શકી અને ફેર એના બાદ હે તો ઘઉં પકડી શકી સણા પકડી શકી।
1: બિલકુલ બિલકુલ તે યા ગો આપું દેખે યા સણા હે ઘઉં હે યુ હંગળું બીજ આપું મતલબ કેતરું પડી જાય
2: જેસે એ જમીન ઉપર નિર્ભર કરે છે।
1: અચ્છા
2: હા જેવી રીતની જો જમીન હોય અને જેટલી જમીન હોય એવી રીતે યુ આપું ઓરી શકી।
1: અચ્છા તે મતલબ તાર હું કેવું મતલબ બીજ કાં તું લાવું જોવે આપું
2: એમ તો બીજ તો જેસે કે ફિલહાલ આપણું અગર આપણા ઘેર મેલેલું હોય તો આપણા ઘેરનું બીજ આપણું વાવી શકીએ ઓરી શકીએ બાકી આપણે કઈ નહીં હોય તો આપણને ફેર મૂળ લેવું પડે
1: મૂળ લેવું પડે તે કે મતલબ કદી કદી મન કો વાત કરે કે આપણું ગઈ સાલ જેવું પકડ્યું ફેર ત્યુ ત્યુ બી આપણું લગાડી થોડીક તેની ઉપજ થોડી કમ થઈ જાય એમ કરીને વાત કરે।
2: હા એ વાત તો બરોબર છે કેમ કે તેને જો ઉપજ કમ થઈ જાય કેમ કે જે એના મનખાકન જો બીજ હે તો એના માહિતી જેસે 100% મોટું બીજ જો નહીં રહી શકે એના કન મિક્સ બીજ રે કઈક નાનું બીજ રે કઈક મોટું બીજ રે તો નાના બીજ ના તેના જો પોદો હલકો રે તો હલકા પોદાના કારણે તેનો જો કમ પાક મળે ઉપજાવ કમ મળે।
1: અચ્છા અચ્છા અચ્છા અચ્છા તો આપણું ગવર્મેન્ટ આપણ કેવીકી હે તો કેવીકી થી બી આપણ વરે સાલ કૈઠા કૈઠા ધાન આલે હે તો તમાર શું કેવું છે અગર તાંતી મળે તીના ધાન ને આપણે લેવું જોવે કે નહીં લેવું જોવે યા તમને મળે કે નહીં મળે તીનું ધાન?
2: દેખો આજ તક અમારા એરિયામાં જેસે ગ્રામીણ ક્ષેત્ર હે ગામડામાં છે ગામડામાં એ સારી જાણકારી નહીં મળવા કરે અને એક ફેર બીજી વાત છે કે જેની જાણકારી મળે તો ઘણા ખરા લોકો જેવી રીતે પેલો કે ને દૂધ પી ધોળું ઘોળમો ધોળું તે હું છે કે જો દૂધ નો ગરમ હતું ને દૂધ પીધો ને તે સ્વરૂપ પણ મેર્યો તો પછી તેઓ પેલા ઘોળમાં પણ ફૂકી ફૂકી પીએ એવી રીતે ઘણા લોકો જો વાત કરે તો તેની વાત ને કારણે લોકો હારી રીતે વાત પર ધ્યાન નહીં દે તો એ જો સરકારી જો લાભ હે અને સરકારી જો મળે બીજ એના બારામાં લોકોને જાણકારી નહીં મળે એટલે લોકો તેને જાણકારી લેવા હારું તૈયાર નહીં થાય અને તેના લોકોને એ વસ્તુ નહીં મળવા શકે।
1: બિલકુલ બિલકુલ તે મતલબ તું એમ કેવા માંગી રહ્યો કે એક વારી હું છે આપણું પેલખા આપણું ભરવો કરીને લઈ લઈએ અને કદી કદી ફેર બીજ અસલ બી નહીં નીકળે યા ફેર મતલબ આલું આલું એમ કરીને કદી આપણને મળે હું બીજ હે ને?
2: હા વાત એમ કે થાય
1: હા તો આપણને એમ લાગે કે યાર તાનું ફેર પાક્યું પાક્યું નહીં પાક્યું એમ કરીને આપું ફેર ને યાર કહેતું મળ્યું મળ્યું નહીં થયું થઈ કે નહીં એમ કરીને આપું તેની પર એક વિશ્વાસ નહીં કરી પાવી
2: હે ને
1: ભરોસો નહીં કરી શકી। ઠીક અસલ વાત કીધી તમે કિસાન ભાઈઓ તે આપણું વાતે કરતેલા હમણે આપણ બીજ ના બારામાં ખેતરમાં કઈનું બીજ કહા તું બીજ લાવીને લગાડવાનું તો એની ચર્ચા ને આપું હમણે આગળ બઢાવું તેનથી પેલખી આપું હમણી એક સુંદર શું પ્યારું શું આપણ ભીલી ગીત ને।
3: નમસ્કાર દોસ્તો આપ સુન રહે હૈ રેડિયો ટાંટિયા ભીલ 90.8 FM મેં આપકા દોસ્ત આરજે અવિનાશ આઈએ જાનતે હૈ ઝાબા કે મોસમ કા હાલ। ઝાબા કા અધિકતમ તાપમાન 35.2 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન 25.1 ડિગ્રી સેલ્સિયસ વર્ષા 12.2 મિલીમીટર ઓર અબ તક કી વર્ષા 15.9 મિલીમીટર નાપી ગઈ હૈ।

0: આપું એ સાંભળ્યું, એક સુંદર શું ભીલી ગીત ને અનહાવ આપું આગાડી ચર્ચા કરીએ કે કિકમ આપું આપણી આજીવિકાને હજુ અસલ બનાવી શકીએ. ગરમીમાં હું ફસલ આપું કરી શકી, ફસલ નહીં કરીએ તે આપું વાડી, મતલબ આપું અધિકતા દેખી કે આ બજારમાં તે ઘણી સબ્જીઓ અલગ અલગ પ્રકારની સબ્જીઓ હોય અને ઘણી મહેંગીઓ બી થઈ ગયો, હાલ કંઈની બી સબ્જી આપું લઈ લઈએ, 40 રૂપિયાથી કમ મળે નહીં હર સબ્જી, હે ને? તો આપું હું લાગે કે આપું આપણા આપણા આપણા ખેતરમાં હું અમને કરી શકી.
1: દેખો હમણાં ફિલહાલ એ હમણાં તો પાણીના દન આવી ગયા છે, તો એના પાણીના દનોમાં અગર કઈનો ભાઈ અગર સબ્જી ભાજીનું કઈ કરવા ચાહે તો હમણે ટૂંકા ટકલા દન હે, તો કદાચ કોઈક હોમાંથી કઈનો કરી શકે, કેમ કે હગલા નહીં કરી શકે, કેમ હગલા કન પાણીની સુવિધા નહીં થઈ શકે. અને આપો જયારે પાણીની સુવિધાના બારામાં વાત કરીએ તો ઘણા બધા નેતા આવ્યા છે ત્યાં, કે છે કે બોટના સમયમાં કે ભાઈ તમે મન બોટ આલો તે હું તમને નર્મદા નદીનું પાણી તમારે ત્યાં પુગાડી, પણ તે પાણી તો ફેરવા હારું અને પકડવા હારું ઘણી જ મોટી વાત, પણ પાણી પીવા તક નહીં મળી રહ્યું. તો આજની તારીખમાં શું છે, ઘણા લોકો અગર કરવાની ઉમેદવાર છે બચારા, પણ તેના કારણે પાણીની સુવિધા નહીં મળે એટલે ત્યાં લોકો નહીં કરી શકે. એનામાંથી હોમાંથી લગભગ 5% યા 10% ही આદમી કઈના જો પાણી હોય તે આદમી કરી શકે, તે હું કરી શકે,
2: કઈ
1: ખેતીવાડી કરે તેનામાંથી જૈસે ગવાળફળા હૈ યા ફેર ભીંડા હૈ યા ફેર તોરૈયા હૈ યા કારેલા હૈ એવી કઈક સબ્જી ભાજી લગાડી શકે.
2: ગલકી હે,
0: હા ગલકા હે,
1: ગલકા હે, ટામેટા હે,
0: ટામેટા હે, બઢિયા. તે હમણે જૈસે કે આ પાણી આવવા વાળો છે હે ને, આપણો સમય થઈ ગયો, આ આપણ પાણી આયામાં છે, થોડાક જૂટદન લે કાઢે ખરો. તે હમણે અધિકતર આપણું દેખી કે જો રોપ તૈયાર કરવાનો સમય હે ને, તો આપણું કહી શકીએ કે હમણે અગર રોપ તૈયાર કરવાનો જો સમય છે યો છે હે ને, કે અગર આપણું સંહિતા પણ મરસનો રોપ તૈયાર કરી શકી, ફેર આપણ ટામેટાનો કરી શકી હે ને, તે જો બી ભાઈ આપણ વાડી કરતો હોય મતલબ મોટા મોટા સ્તર પર કરે તો તેની હારું યો અસર લઈ ગયો, એક અસલ સમય હે ને કે આપણું એ આપણું કરી શકી. તો આ તમને શું લાગે, મરસોની ખેતી મતલબ જેમ કે આપણું આખા ખેતરમાં મૂફળા કરીએ, આખા ખેતરમાં આપણું મક્કી કરી દઈએ, સોયાબીન કરી દઈએ અને અલગ અલગ આપણું ફસલ કરીએ, દેખ્યા જાય તો મારે સુધા પાણીની ફસલ છે હે ને, તો એની ફસલને આપણને આપણો આપણો આપણું ઘણા કમ છે એની ફસલને કરીએ, જબકી આપણ વગર મરસની તો આપણે આ ખાવાનું બને નહીં હે ને. તે શું કહેવું છે તમારા મરસમાનભાઈ?
1: મરસની ખેતી તો આપણું કરી શકીએ, મરસની ખેતીમાં ઉપજા બી અસલ છે અને મરસ નો ફાયદો પણ છે, કેમ કે હમણે મરસ ઘણા મોંઘા પણ છે, તો મરસ ની ખેતી કરવી એક અસલ ચીજ છે. પણ ખાસ કરીને એ વાત છે કે મરસ ની ખેતીમાં આપણને કદાચ ઘાટો પણ થઈ જાય.
0: બિલકુલ.
1: તો તેમાં સરકાર અગર મરસ ની ખેતી આપણે કરીને સરકાર અગર આપણો ઘાટો થાય તો થોડો ઘણો આપણને પાછો એમાં કંઈક સરકાર આપણી મદદ કરે, તો ફેર બીજી વખતમાં પણ આપણું મરસ ની ખેતી કરવા બી અસર રહે. પણ અમુક શું છે કે કંઈક કોડાઈ જાય, કંઈક મરસમાં એવો કંઈક કીટાણુ લાગી જાય, મરસમાં કંઈક એવી આવી જાય તકલીફ, તો ફેર મરસ નહીં લાગે ત્યારે ઘણા ખરાને મરસ વેચવાની જગ્યા પર મરસ ખાવા તો ખુદા નહીં મળે.
0: બિલકુલ કુમાનભાઈ, તે ખરી વાત કહેતી કે મરસ આપણને શું છે કે એની વાતને મતલબ આપણું કરતી ઘણા લઈએ, પણ આપણને ફેર તેમાં શું બીમારીઓ આવે તેની વખતે અગર અગર પૂરી ફસલ ખરાબ થઈ ગઈ તો ફેર આપણું લેવાનું દેવું પડી જાય હે ને,
1: લેવાનું દેવું પડે.
0: હા, તો કંઈ ને કંઈ આપણું એમ દેખી કે આપણમાં એ વાતની થોડીક આપણ અવેરનેસની કમી છે હે ને, જો ચીજે મતલબ હમ બતાડવી જોઈએ, થોડીક જાણકારી કી કમી હે, જાણકારી કા અભાવ હે હમે.
3: નમસ્કાર દોસ્તો, આપ સુન રહે હૈ રેડિયો ટાંટાબી 90.8 FM, મેં આપકા દોસ્ત આરજે અવિનાશ. આઈએ જાનતે હૈ ઝાબા કે મોસમ કા હાલ. ઝાબા કા અધિકતમ તાપમાન 35.2 ડિગ્રી સેલ્સિયસ, ન્યૂનતમ તાપમાન 25.1 ડિગ્રી સેલ્સિયસ, વર્ષા 12.2 મિલીમીટર ઓર અબ તક કી વર્ષા 15.9 મિલીમીટર નાપી ગઈ હૈ.
0: સલિયાભાઈ, તમારે શું કહેવું, અગર આપું મરસુની ખેતી કરવા માંગીએ તે કિકમ તારે અગર તારો હમણાં તક તારો શું અનુભવ છે તારો, કે તે અગર કદી કરી હોય યા તને શું લાગે કે મરસુની ખેતી તાજી હૈ યા ફેર આપણું હમણે જે કરી રહ્યા એ તાજી છે?
2: નહીં, મરસુની ખેતી બી બઢિયા હૈ, હું હે તિનમાં આપણું કરી દઈએ, તો સમય સમય પર આપણ દવા હે કંઈ બીનો ધ્યાન રાખીને કરવું પડે, તો મરસુમાં ફાયદો બી હૈ. ઓર અહીં વહી સાઈડે આપણને પહેલે કંઈક દેખ લેતો, અરે મરસ ખરાબ થાય ગયા કંઈ નહીં કરીએ તો ફસલ નહીં ગયો આદમી, इतने मैं कोई सोट मरसून ने खेती करी नहीं।
0: अच्छा,
2: थोड़ी बहुत खावा पूर्ति कर ली।
0: कर ली ठीक। अगर अगर आप केवी की नहीं मदद ली ना, अगर केवी के वाला अगर अपन के मुदमुन मतलब समय समय पर बताड़ हूँ ने ये अपन मतलब मरस नु खेतर करवा हरु अगर तमुन प्रोत्साहन करे ते तमु इन करवा मांगो कि नहीं करवा मांगो।
2: अगर अपन कोई भाई जानकारी कदी आले तो करी भी सकिए।
0: बिल्कुल,
2: मेहनत करी सकिए आप।
0: बिल्कुल बिल्कुल है ना। मतलब देखिए आपों के अपनी कन हमने जानकारी ना थोड़ा अभाव है इनी वजह थी आपों इनमा घना कम है हमने अपना आपों देखी तो आपों खाली वाड़ी करी आपों थोड़ी सी के गैर खाए इतना
2: खावा पूर्ति
0: है ना। गैर खावा पूर्ति आपों हमने करी है अधिकतर तो आपों सोयाबीन मा लागेला है अपन मक्की है सोयाबीन है अपन ज्वार है न तो अपन पारंपरिक धान अजू तक साली रो है साली रो से पर हाँ अपना कोदरा ने याद खोवाई गया क्या
2: बद्दु खोवाई गया।
0: हाँ कोदरा खोवाई गया राड़ो खोवाई गयो
2: तीन ने लोग
0: आउटो
2: हमने ना स्वरा ओळखे ही नहीं
0: ओळखे
2: भी है तो अगाड़ी डोकरा हूँ बोलता है हामली करी
0: हामली। हाँ
2: फिर बादली
0: बादली
2: एक हूँ बोलता कुरी
0: कुरी
2: नहीं
0: देखे जाए तो अपन कोदरा तो तमु कोई ना वरहू उदा मिली दो कदी हले लीन गले नहीं त्या
2: कई नहीं था दड़े धान जो कोदरा खा लेता उठाने का डगरू भी बैठू था इतनी ताकत कोदरा माती।
0: हाँ इतनी ताकत कोदरा माती खरी।
3: नमस्कार दोस्तों, आप सुन रहे हैं रेडियो टांट्याबिल 90.8 एफएम। मैं आपका दोस्त आरजे अविनाश। आइए जानते हैं झाबा के मौसम का हाल। झाबा का अधिकतम तापमान 35.2 डिग्री सेल्सियस, न्यूनतम तापमान 25.1 डिग्री सेल्सियस, वर्षा 12.2 मिलीमीटर और अब तक की वर्षा 15.9 मिलीमीटर नापी गई है।
2: કોદરાની રાબડી એવી લાગે કે આલે ની એવી લાગે
0: એક બાવટાની એક ની કોદરાની એ આપણ અગર આપું દેખી ને મોટા મોટા મોલું માં તાર કે અસલ વેસે રી 150 રૂપિયા કિલો તક હું ખુદે દેખી ના તાર કી તે બઢિયા વેસા પણ આપું એ ધાન જૂનું ધાન આપણું થોડા ખોઈ નાખ્યો
2: ખોઈ નાખ્યો
0: તો એની પર ભી આપું મતલબ કરી શકી યુ ભી અસલ બઢિયા હે લેકિન ઇન નાનું રે એટલે અવેરવામાં કાઢવામાં
2: થોડી
0: દિક્કત પડે થોડી
3: आप सुन रहे हैं झाबुआ का पहला सामुदायिक रेडियो स्टेशन रेडियो टांटिया भील 90.8 एफएम। आप लोग रेडियो આપણી
0: વાતે હા આપુ ચર્ચા કરી કે કિકમ મતલબ કઈની ભી એક ખેતી આપુ કરી તેની ખેતીમાં આપુ અસલ ફાયદો પડ્યો તે કુમાનભાઈ તમે બતાડવા ચાહો કે મતલબ કઈની ખેતી તમારે હેરું અસલ સક્સેસ રહી કે બઢિયા તરીકેથી તેની તમાર પાકમાં ભી આવી કમાઈ ભી અસલ થઈ તેની તેની કમાઈ થી
1: દેખો ઈ સાલની કમાઈ તો આપુ દેખી શકે કપા મસ્ત રહ્યો।
0: અચ્છા
1: હા કપા એવી રીતે મસ્ત રહ્યો કે કપામાં કોઈ પણ જાતનો રોગ નહીં પડ્યો અને કપામાં કોઈ પણ પ્રકારનો જેસે કે વધારે પરેશાની નહીં આવી તો કપા અસલ રહ્યો અને કપા પાક્યો બી ખરો અને કપા ઘણો મસ્ત રહ્યો અને કપાનો અસલ ભાવ બી અસલ હતો।
0: બિલકુલ તે કપા મતલબ હું આપું દેખી તો એના સાલમાં કપા અસલ પાક્યો હે ને।
1: હા
0: બિલકુલ બિલકુલ સલિયાભાઈ તમે હું કેવા માંગો કે તમારી કઈની ફસલ મતલબ અસલ રહી
2: મારે તો બસ યે કપા નહીં।
0: અચ્છા કપા તમે ભી કપાસ કરેલો
2: કપાસ કરેલો
0: તો એને મતલબ વરે સાલ કપા કરો છે યા ફિર
2: વરે સાલ કરતા ઉન સાલ કપાની ફસલ બઢિયા રહી
0: બઢિયા રહી।
2: હા
0: અચ્છા
2: મતલબ હા ઠીક રહી ઓર ઇનમાં હું હે કે ભાવ ભી બઢિયા રહ્યો તેતરે અમુન કપા કમા ફસલ બઢિયા લાગી
0: બઢિયા કમાઈમાં ભી આવી હે ને તે હા આવતે સાલ હું કરવાની હોસી રહા હે
2: બસ આવતે સાલ તો દેખ સોયાબીન કરીએ તો સોયાબીન ના પૈસા તો દિવાળી થાય ને પૂરા થઈ જાય
0: થઈ જાય
2: કપાસ ના પૈસા મન મળે હે
0: મળે
2: હે કેના લેન દેન થોડી બહોત થાય એટલે આપું કફા કરી દી।
0: અચ્છા કિસાન ભાઈઓ આપું ચર્ચા કરી રહ્યા હે ખેતી ના બારામાં અને એની ચર્ચાને આપું જારી રાખું. અલગ અલગ હજુ નવી નવી વાતે આપણે કિસાન ભાઈઓથી આપું કરું, નવી નવી વાતે આપણને કિસાન ભાઈઓથી જાણવી મળે. તો એની ચર્ચાને આપું આગળ તક બઢાવી તીનથી આગળ આપું લઈ એક નાનો થો વિરામ અને હમળીએ આ હરકું એક આપણ સુંદર શું આપણ ભીલી ગીતને.